0: आज हामी मर्कुस 5 अध्यायको 1 पददेखि 15 पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक भूत लागेको मानिसको छुटकारा भाग 3।
1: 또 하나의 교훈은 뭘까요? 그 어떤 이유도 그 어떤 핑계 때문일지라도 예수님을 버리거나 예수님을 멀리하면 안 된다는 거예요.
0: 어르고 शिक्षा के हो? 그네 पनि कारण वा बहानामा येशूलाई त्याग्नु वा उहाँबाट टाढा हुनु हुँदैन।
1: 오늘 본문의 이 사람들 왜 예수님을 버렸을까요? 사업 때문이죠.
0: 아즈고 파트가 이 마니스들레 किन येशूलाई त्याग्ये? व्यापारको कारणले गर्दा हो।
1: 한 집에 키우는 돼지 2,000마리가 죽은 거예요.
0: 에우테이 타우마 팔리에카 2,000 벙구르하루 머레.
1: 그런데 그 마을 주변에는 3,000마리, 4,000마리, 500마리, 100마리 키우는 더 많은 돼지 키우는 업자들이 즐비하거든요.
0: 더러뜨 가우 오라포라 3,000, 4,000, 500 와 100 벙구르하루 팔네 디에리 베오사이하루 티에.
1: 예수님이 이대로 여기 있다가는 우리 돼지들 다 죽을 것 같거든요.
0: 예수 यसरी नै त्यहाँ बसिरहनु भयो भने हाम्रा सबै बुङ्गुरहरू मर्नेछन् भन्ने तिनीहरूलाई लाग्यो।
1: यसुनी बोलिन गयो।
0: त्यसैले तिनीहरूले येशूलाई त्यागे।
1: जसिने साउबल जिकिल्योगो जसिने दुन्ताबारो जिकिल्योगो येशूनिमल बोलिन गयो। ओनुलालदो इक्कदुन्यो।
0: आफ्नो व्यापार बचाउन र आफ्नो धन सम्पत्ति बचाउन तिनीहरूले येशूलाई त्यागे। आज पनि यस्ता मानिसहरू छन्।
1: दुनल सेन्टाक्चकाल कसिंगा 예수님을 택할 것인가?
0: 회사 로즈네 키 예수라이 로즈네.
1: 갈등하다가 내 목구멍이 포도청이지 하고 예수님을 버리고 돈을 택한 이들이 있거든요.
0: 돈더마 버려 아프노 पेट 팔루 네 ठुलो कुरा हो 번데이 예수라이 떼게라 회사 로즈네하루 선.
1: 신앙 안에 들어와서 보니까 쾌락의 길, 더러움의 길, 가정을 파괴하는 길은 가면 안 된다고 하나님의 말씀 가운데 들리거든요.
0: विश्वासमा आएपछि विलासको बाटो, अशुद्धताको बाटो र परिवार नष्ट गर्ने बाटोमा हिँड्नु हुँदैन भन्ने कुरा परमेश्वरको वचनबाट सुनिन्छ।
1: कुरुन्दे, जिकुम जासिनि मोल्ले मग्नुन सागवाका नोमु दालकोमागो नोल्ले चिल्गिन क्वेराकी नोमु जोउन्दे इ क्वेराकुल नोचानी आकप्को।
0: तर अहिले आफूले गुप्त रूपमा उपभोग गरिरहेको पापको आनन्द अति नै मिठो लागेकोले त्यसलाई छोड्न गाह्रो मान्छन्।
1: कसो क्वेराकुल बुत्तुल्गो येशूनिल बोरिन इदरी इक्कदुन्यो।
0: 그래서 성사르고 수급 빌라스라이 삼아테라 예수라이 떼그니하루 찬.
1: 어떤 사람은 취미 때문에 일 때문에 낚시하러 다니려고 캠핑하러 다니려고 여행 다니려고 돈 벌려 다니려고 주일을 헌식장처럼 버리고 주님을 헌식장처럼 버리는 경우도 있거든요.
0: 그것이 루치와 캄프 가런 마차 마르나 자나 캠핑 자나 घुम्न जान वा पैसा कमाउनको लागि प्रभुको दिन र प्रभुलाई पुराना जुत्ता जस्तै त्याग्ने गर्छन्।
1: सिनाङ सेवाहरू चाल हदाकातो सेसाङले जुनन मङ्गेए छुआगो सेसाङ권력에 취해서 세상 힘자랑에 취해서 교회를 떠나는 이들 하나님 버린 이들도 있거든요.
0: विश्वासको जीवन राम्ररी जिउँदा जिउँदै पनि संसारले दिने मान सम्मान अधिकार र शक्तिको घमण्डमा मातिएर मण्डली छोड्ने र परमेश्वरलाई त्याग्नेहरू पनि छन्।
1: इगिलो गाम्यन शिल्पेहानन गगतन।
0: यो बाटोमा हिँड्यो भने असफल भइन्छ।
1: संदो एरोबन, इरोके गोबेखाल सु इकेसनिक।
0: आदरणीय विश्वासीहरू, के तपाईहरू यसरी स्वीकार गर्न सक्नुहुन्छ?
1: सेसाङ छेगोए हङ्गुमुल जुन्दाएत।
0: संसारको सबैभन्दा ठूलो सुन दिए तापनि?
1: सेसाङ छेगोए권력을 준다에त।
0: 성사도 소비 본다 ठुलो शक्ति अधिकार दिए तापनि
1: 세계의 최고의 미인을 준다 해도 미남을 준다 해도
0: 성사도 소비 본다 सुंदरी वा सुंदर पुरुष दिए तापनि
1: 나는 예수님과 바꾸지 않겠습니다. 이 믿음 이 신앙 고백할 수 있기를 주님의 이름으로 축복합니다.
0: 뭐에 술에 कसैसँग साट्ने छैन यो विश्वास र यो स्वीकार गर्न सक्नुहोस् भनी प्रभुको नाममा आशीष दिदछु।
1: 화면 보면서 같이 가슴에 두 손 얹고 이 시간 이 자리에 하나님 계시니까 고백하도록 하겠습니다. 시작.
0: 보다마 헤드이 두배 핫 छाती마 राखेर परमेश्वर यहाँ हुनु भएको हुनाले 스위카르 거롱 수루 거롱.
1: 세상 최고의 황금을 준다고 해도
0: 성사고 소비 본다 ठुलो सुन दिए तापनि
1: 세계 최고의 명예를 준다고 해도
0: 성사고 소비 본다 ठुलो मान सम्मान दिए तापनि
1: 세상 최고로 좋은 쾌락을 준다고 해도
0: संसारको सबैभन्दा ठूलो आनन्द विलास दिए तापनि।
1: हालेलुया,여러분의 믿음이 되시기를 주님의 이름으로 축복합니다.
0: 할렐루야, 이 तपाईहरुको विश्वास होस् भनी प्रभुको नाममा आशिष दिदछु।
1: 세상 전부를 다 가졌는데 예수님이 없으면 헛수고라 말이죠.
0: 성사고 सबै कुरा पाएर पनि येशु हुनुहुन्न भने त्यो व्यर्थ हो।
1: 그러나 예수님만 모시고 있으면 조금 가난해도 조금 눈물이 있고 조금 질병이 있어도 여러분은 천국의 주인공인 걸 믿으시기를 주님의 이름으로 축복합니다.
0: तर यसुलाई मात्र हृदयमा धारण गर्दा थोरै गरी भए पनि आँसु र रोग भए पनि तपाईहरू स्वर्गका हकदार हुनुहुन्छ भनी विश्वास गर्नुहोस्।
1: इजे संघ हेरुमी जोसिमिया देल कम डाक खाना नमस्तयो।
0: अब विश्वासीहरूले होसियार हुनुपर्ने एउटा कुरा बाँकी छ।
1: कगम मोन्या झक्कम गम्जिरान।
0: त्यो के हो? त्यो हो प्रवेश निषेध।
1: खम मुरी जगाजिगो तुकबाङी अनु बुबनी झल्यो नगानिका 줄을 쳐놓고서 접근 금지 이렇게 써놨어요.
0: 둘로 말이 아이라 밭고 게이 밭 벗기다 도이 당해라 벌베스 니셋 번이 레킨서.
1: 거기를 자전거로 타고 가거나 오토바이를 타고 가거나 자가용으로 타고 가서 직진하면 물속에 들어가니까 죽으니까 접근 금지라는.
0: 대하 사이클 모터사이클 와 가리 찰아이라 어가리 버레마 파니마 커세라 머린서 그래서 벌베스 니셋 번이에고 호
1: 사단마귀 귀신 접근 금지.
0: 대사리 내 사탄 라 두스타 아트마 퍼베스 니셋 호.
1: 신앙이 제일 조심해야 되는 거 사단 마귀신이 접근하지 못하도록 여러분이 무찔러야 될 줄로 믿습니다.
0: 비스와스고 지번마 사베번다 버리 ध्यान दिनुपर्ने कुरा 사탄 र दुष्ट आत्मा नजिक आउन नपाओस् भनी तपाईहरुले त्यसलाई हराउनु पर्छ।
1: 이제는 꿈속에서도 더럽고 악한 귀신이 파괴적인 귀신이 파멸시키는 귀신이 가까이 하지 못하도록
0: अब सपनामा पनि अशुद्ध दुष्ट र विनाशकारी आत्माहरू नजिक आउन नपाउन्।
1: 여러분 입술 가운데 묻어 있기를 예수님의 이름으로 명령하노니 더러운 귀신은 사라질지어다 떠나갈지어다 결박당하여 물러갈지어다 언제나 선포하시기를 주님의 이름으로 축복합니다.
0: तपाईहरूको ओठबाट सधैँ यसो भनियोस्, 예수को नाममा म हुकुम गर्दछु, हे अशुद्ध आत्मा हराएर जा, दूर भइजा, बाँधिएर निस्किएर जा भनी घोषणा गर्नुहोस्।
1: मान्या귀신이 달려들어서 한 사람을 집어삼키면 본문의 주인공처럼 악하고 더럽고 빠그진 인생을 사는 거예요.
0: 예디 दुष्ट आत्माले कुनै मानिसलाई आक्रमण गरेर निर्यो भने आजको पाठको मानिस जस्तै दुष्ट अशुद्ध र विनाशकारी जीवन जिउनु पर्ने हुन्छ।
1: 멀쩡했던 요배 가정에 귀신이 달려들어오니까 어떻게 됩니까? 자녀들이 다 무너지잖아요.
0: 니르도스 아이브고 परिवारमा सैतान 아이पछि के भयो? 초라초리어루 सबै नष्ट भए।
1: 물질 그 지역에서 가장 고부의 물질이었는데 한순간에 물거품처럼 사라지잖아요.
0: 대세트럭의 섭외본다 툴로 던섬버티 에케이 폴마 피즈의 빌라에라 가요.
1: 아내는 정신병이 든 것처럼 미쳤는지 욕을 버리고 도망가잖아요. 욕의 몸에게 질병이 오잖아요.
0: 실마티레 호스 구마에 자인 서라페라 소레라 바기 아니 어입고 서리마 록 아요.
1: 귀신이 왔을 때 다가온 모습이 다 빼앗아가는 거.
0: 두스타트마 아우다 सबै कुरा लुटेर लैजान्छ।
1: 자, 요한복음 10장 10절로 11절 제가 질문하는데요. 화면에 답은 다 있거든요.
0: 요한 10 अध्यायको 10 र 11 पदबाट म सोच्छु, त्यसको उत्तर पर्दामा छ।
1: 화면에 답이 다 있어요. 자, 귀신이 오면 뭐 합니까?
0: 두스타트마 아우다 के गर्छ?
1: 자, 훔쳐간다, 뭘 훔쳐갑니까? 마음과 영혼을.
0: 쏠서, 게 쏠서, 먼라 아트마.
1: 하나님의 것인데 자신의 종으로 맞아 훔쳐가는 거예요.
0: 범미술고 촉라이 아프노 다스 번호나 쪼레라 레이잔서.
1: 죽인다, 뭘 어떻게 한다는 겁니까? 영적으로 죽이는 거예요.
0: 마르서, 게 걸서, 아트믹 룹마 마르서.
1: 신앙생활 못하게 막는 거 누가 하는 겁니까? 귀신이야.
0: 비스와스고 지번 지우나바터 록네 काम कसले गर्छ? 두스타 아트마레.
1: 파괴하는 거, 믿음의 거룩한 가정이 되어 가려고 하는데 그 거룩한 가정을 무너뜨리는 거 누가 합니까? 마귀 귀신이야.
0: 비나스 गर्ने एउटा पवित्र विश्वासी परिवार बन्न खोज्दा त्यसलाई भत्काउने काम कसले गर्छ? 사이탄 र 두스타 아트마레.
1: 자, 그러면 주님은 어떤 일 합니까?
0: 뜻을 보여 प्रभुले के गर्नुहुन्छ?
1: 양들에게 뭘 줘요? 생명을.
0: भेडाहरूलाई के दिनुहुन्छ? जीवन,
1: 영생을 주시는 분, 더 풍성하게 하시는 분, 선한 목자이신 주님이 언제나 여러분의 목자가 되시기를 주님의 이름으로 축복합니다.
0: 아난다 지번 디누후네 전 프로세스 더 파르누후네 라 어서 고탈로 후누후네 프로부 선대 떠파르고 고탈로 후누 바이코 호스.
1: 어떤 사람이든 어떤 집이든 마귀가 들어가면 그 가정이 망해요.
0: 조수가 마니스와 거르 호스 사탄 프로베스 거려 보니 또 파리와 나스터 훈차.
1: 자녀가 망해요. 부모가 망해요. 사업이 망하는 거예요.
0: 소라소리 나스터 훈찬 아마바부 나스터 훈찬 베팔 베와사이 나스터 훈차.
1: 그러나 예수 그리스도를 모시면 그 가정이 축복을 받게 될 줄로 믿습니다.
0: 따라 예수 그리스도의 디데이마 다른 걸다 또 파리와래 아시스 파우니서.
1: 그 화장지 제가 쓰고 있어서 하는 말이에요. 화장지로는 너무 좋은 거예요. 그런데 화장지 두루마리에 표에 딱 뭐라고 써 있냐면 잘 풀리는 집 이렇게 써 있는 거 여러분 보셨어요? 저 그 화장지 너무 좋아해요.
0: 저 toilet paper 멀리 프로에 거리 러이코레 번이고 호 되레 람로 사 따라 테스마 서베 쿠라 서펄 우니 걸 번이 레키에고 데크누 바이고 사 말아이 저 되레 먼 퍼사.
1: 그런데 잘 풀리는 집 그 화장지 쓰면 집이 잘 풀려요? 그렇지 않아요.
0: 따라 저 toilet paper 프로에 거리 마키 걸가 까마루 서펄 운산 라 테스토 호이나.
1: 잘 풀리는 길은 어디 있어요? 예수 그리스도를 믿을 때 풀릴 줄로 믿습니다.
0: 사발타고 바토 कहाँ छ? 예수 그리스도만 विश्वास गर्दा सफलता मिल्छ भनी म विश्वास गर्दछु.
1: 소금 뿌리면 귀신이 도망가요. 더 달려들어요.
0: 눈 찰가대 막기 दुष्ट आत्मा 박서. 보루 어저 머리 아우서.
1: 소금은 언제 뿌려요? 김장할 때만 뿌려요.
0: 눈 कहिले 설거니 हो? 군드룩과 어차르 김치 बनाउँदा मात्र.
1: 제사상 차리면 귀신이 떠나가요. 귀신 더 달라붙어요.
0: 머리가르고 나마 푸자 अर्थात 사라데 गर्दा के दुष्ट आत्मा जान्छ? दुष्ट आत्मा अझ बढी टासिन्छ.
1: 제가 어릴 때 봤어요. 참찬이.
0: 매일 사내마 ध्यान दिएर हेरेको थिए.
1: 어머니가 딱 9시 넘고 10시 넘으면 울목에다가 제사상 차려요.
0: 아마레 라티 9:10 बजेपछि 푸자고 테이블 사자우노 훈티요.
1: 그러면 아버지가 재배하시고서 딱 그다음에 뭐 해요? 한 번도 안 보셨나 보네.
0: 아니 부발이 녹이 석에까지 게 걸는 운티요? 사이 떠봐하루래 거힐에 내근 후발고 차이나 올라.
1: 아, 잘 드시라고 귀신 보고 잘 잡수고 가라고 숟가락 올려드려야 될 거 아니에요. 귀신은 숟가락 못 들어요. 그러니까 밥에다 딱 꽂아놔요.
0: 람로리 카노호스 번데이 점차 라기 디누 퍼서니 기나 보니 두시 다 아트마레 점차 우타오나 석베이나 드세고 마트마 가리 디인차.
1: 제가 보니까 한 시간 지나도 그냥 그 숟가락은 그대로 꽂아져 있더만.
0: 멀리 헤르다 1시간 비티석다 보니 또 점차 떼서리네 가리 러이고 훈트요.
1: 귀신이 밥 먹으면 가요? 안 가요. 소금은 안 돼요. 더 들어오는 거예요. 더 들어오는 거예요.
0: 게 두시다 아트마레 밥 가이라 잔차라 자베이나 눈레 후데이나 버루 어저 버리 비트라 아우서.
1: 종갓집. 끝없이 제사상 자는 종갓집 우환이 끝날 줄을 모르는 거예요.
0: 목회 거로로 자하 니런들 부자 아자 거린서 대하가 두커 거스터 꺼이네 석이다이는.
1: 귀신을 무찌르는 길 제사상이 아니에요. 소금 뿌리는 게 아니에요.
0: 두시 아트마를 허라우네 바토 부자 아자 회나 눈 설거누 회나.
1: 귀신을 무찌르는 길 어디 있어요? 예수님.
0: 두시 아트마를 허라우네 바토 까서 예수마.
1: 저를 따라서 해보세요. 예수님의 이름을 믿습니다.
0: 말아이 포치아우노 호스라 엑사드 번노 호스 예수고 나우마 비스와스 거더수.
1: 예수님의 이름으로 명령한다.
0: 예수고 나우마 후쿰 거더수.
1: 귀신은 떠나갈지어다.
0: 헤두스타트마 둘바이자.
1: 자신의 몸에 손을 얹고 나에게서 떠나갈지어다.
0: 아프노 사릴마 하트라케라 번노 호스 모바타 니스키에라자.
1: 나의 가정에서 떠나갈지어다.
0: 내로 परिवारबाट निस्किएर जा.
1: 교회에서 떠나갈지어다.
0: 멍달리바다 निस्किएर जा.
1: 할렐루야. 귀신은 쳐다보지도 말아야 됩니다.
0: 할렐루야. 두시 아트마티라 헤르노섬마 파니 후다이나.
1: 옆집이 고산장에 간다고 옆집이 고산장에 가가지고 거기서 조금 더 가면 있는 점집에 간다고 얼렁뚱땅 따라가면 안 돼.
0: 지메키 마니스 고산 바자르 잔서 바네라 와 त्यहाँ नजिकैको झाँक्री कहाँ जान्छ भनेर अन्धाधुन्ध पछि लाग्नु हुँदैन।
1: सिम्मुनि दुरोउनुन्दे कन्याङ ओचङ्गा कन्याङ झन्नुलजिल हाम्रो चाहिँ भाबायाजी हेसो खोगिए नावा इन्न साजुगान्साङ ओनुल नालचाको माचुअसो भूमि अन्देमित।
0: पत्रिका आउँदा कस्तो रहेछ भन्दै आजको राशिफल वा जोखाना हेर्नु हुँदैन।
1: योजम हेन्दुफोनदो भन्साङ बोनुङ्गो मेल मेल ओल्लाउमिता कुगो पोसिमुन अन्दे।
0: आज भोलि मोबाइलमा पनि दैनिक राशिफल आउँछ त्यो हेर्नु हुँदैन।
1: छिबे थेमुनेना तोहान इबुडेना अनपाङेना झमझमिया जुन पुजक पुछिमुन अन्दे।
0: घरको ढोकामा ओछ्यानमा वा कोठामा झाँक्रीले दिएको जन्तर वा तन्त्र मन्त्र टास्नु हुँदैन।
1: 조상의 혼백을 숭배하는 게 아닙니다.
0: 불카가 아트마하고 부자 가네 호이나
1: 귀신을 숭배하는 제사상 찾으면 귀신이 들어오는 것입니다.
0: 두스타 아트마고 부자 가네 사라데라 벌리차오다 전 두스타 아트마 비트라 아우서
1: 귀신을 불러들이면 가정이 무너지는 것입니다.
0: 두스타 아트마라이 볼라우다 포리와 너스터 훈서
1: 우리가 가까이 해야 될 유일한 한 분은 누굴까요? 예수.
0: 아미 너지군 우퍼네 엑마트라 백티 코훈 훈서 예수 그리스도.
1: 여러분 가슴에 두 손 얹어주시겠습니까? 눈을 꼭 감아주시겠습니까?
0: 서바자나리 아프노 두베 하 차티마 라크노 운서 아카 치블로노 운서
1: 이 시간 이 자리에 계신 우리 주님께 이 시간 우리 안에 계신 주님께 고백하기를 원합니다.
0: 이 समय यहाँ हुनुभएका र हाम्रा भित्र हुनुभएका प्रभुलाई स्वीकार गरौं।
1: 저를 따라서 하세요.
0: 머성가이 पछ्याउनुहोस्।
1: 주님만 믿습니다.
0: 프로부라이 마트로 비스와스 거더추.
1: 예수님만 의지합니다.
0: 예수마 마트로 바로사 락더추.
1: 내 생명을 주님께 바칩니다.
0: 메로 지번 프로부라이 숨번추.
1: 주님께 전부를 맡깁니다.
0: 프로부라이 서베쿠라 숨번추.
1: 예수님의 이름으로 명령한다.
0: 예수코 나마 후쿰 거더추.
1: 귀신은 떠나갈지어다.
0: 해 두스타 아트마 두르바이자.
1: 날마다 대적하며 날마다 무찔러서 전국 백성의 기쁨을 노래하며 권세 있고 권능 있는 자로 살게 하여 주옵소서. 예수님 이름으로 기도합니다.
0: 디노호 사마나 거르데이 라 하라우데 스르가카 프로젝트 아난다 가우나 사카우 아니 어디카 라 사마르테카 사트 지우나 사카우 예수코 나마 프라타나 거르다수